0: આકાશવાણી
1: રોજ સુબહ સવેરે 7 થી 9 કી મુલાકાત, થોડી ગપશપ, થોડી કામ કી બાત, રેનબો કી સોગાત, હર રોજ જુડીએ હમારે સાથ. ગુડ મોર્નિંગ ડેલી NCR, ઓલવેઝ વેર એવર યુ આર, 102.6 આપ કે લીએ.
2: કોયલ સી તેરી બોલી, તેરી તેરી છી નજર મેં હૈ જાદુ.
3: અરે બેસુરે ગાને ક્યો સુના રહી હો મુજે?
2: અરે તુમ્હારે ફેવરેટ ગાને તુમ્હે સુના રહી હો, જિસે ગા ગા કર તુમને મેરા દિલ જીતા થા.
3: અરે એસી બાત હૈ તો ફિર અપની રિક્વેસ્ટ આકાશવાણી રેનબો પર ભેજ દો. અબ રેડિયો પર અપની ચોઇસ કે ગાને સુનને કી બાત હી કુછ ઓર હૈ.
4: અબ SMS કીજીએ ઓર સુનિએ મેરા વાલા સોંગ, ગુરુવાર સે રવિવાર દોપહર 1 બજે સે 2 બજે તક સિર્ફ આકાશવાણી રેનબો પર.